શુદ્ધ જલ પણ ભગ્ન છ માલ મતીજીમાં મન ભક્ત સોયરી તલે ફેરી બેટોલા બંદી હાઉતી ની પાણી દેખાઈ ના ચિતલે જે ભાઈ હો મર્દ છું મર્ન લાઈ ચડદઈ ન કાલ કે ગરી મલાઈ બાંધને ઉપાય વર્ષક સમય ગરુલા મરને નિશ્ચય છંદૈછ મરુલા ન મરી હુંદૈન રે કે એકપલ્ટ પાપકો ડર રતી બર ન રાખી તૈલે બુઆરી હરી સોઈ પાપ અહીલે પરકટુ ન ગયો તે પાપલે પરી વાત તમે લખી નિંદ્રાકા વશમાં સભઈ પરી ગયે સીતા બહુ તૈરોને નિંદ્રા બાટ બિહુ પી કન તાહા સમજેર દિહાલ હુનિ રામ સીતા વનમાં ગર બસે છન રે નિંદ્રામાં પરી છન રે છક પર્યથિન ઝલાચ બિંદા કે પણ છૈન ઝરસંગ બિહાલ ભર બસી છન રે રામને છોડે હિંડે છન રે અવ કાં જાને વૃંદાવનકો જંગલમાં એકલૈ પર્યો માઈમે કેટેગરી તેસો ભનેક છ પાનીકો પનેરો ફૂલબારી અંધેરો ગજુર બસાઉ નાઇ રહ્યો ઉઠા ના ઉઠા શીલા કે દાજુ હો પૂર્વઈ ઉજેલો ભયો ઐરાત ભર શીલો ભંડારી દેવી ભાગવત કથા મિત સારી વિસ્તાર ગરછુ અવ દેવીકો મહિમા અપાર બુજાનુ લીલાઉ નાયિકા સવ મક્ખાની તાઉલી પાસાલા પાણી ખાને અંકરા ધીરે

0: ભાઈને ખીએ ઘરની ઓલે ભણ્યા ઈસુ બે પર બી બસાય ઘરું ભણ્યા અલી કચી ખર્ચક પણ જુઓ ઘરે કો ઠીએ સામાલની ને કાનંડવ જાને ન શકીને બો યો સમય લે હમીલે ઘરી ખાને નદીની ભય ભણ્યા हाम्रो भाग्य नै यस्तो हो कि समय यस्तो
1: हो पाडे पनि किन दुखेको पक्छ वहाँ तिम्रो कुरा बुझ्दा व्यापार व्यवसायको जस्तो सुनिन्छ होइन व्यवसाय चाहिँ के गर्न लाग्यो भने
0: अब यसो विचार गर्दा प्लास्टिक कुर्सी टेबल साथै तामा पितल चरे सिलाबर स्टिलका भाँडा व्यवसाय गरौँ कि झैँ लाग्या छ।